તે કુમાર સાનુ ઓર સાધના સરગમ ફિલ્મ થી દામિની, ગીત સમીર કથા, સંગીત નિર્દેશક થે નદીમ શ્રવણ. અબ અહીં સુનતે હૈ આનંદ બક્ષી કી શબ્દ રચના, સંગીત નિર્દેશક લક્ષ્મીકાંત પ્યારીલાલ, ગાયક સ્વર લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી ઓર મુકેશ કે હૈ. ફિલ્મ કા નામ હૈ અમર અકબર એન્થોની.